0: સમ્માની
1: સભામુખ મહોદય, સભામુખ મહોદયको અનુમતિले સુરક્ષિત માતૃત્વ તથા પ્રજનન સ્વાસ્થ્ય અધિકાર પહેલો સંશોધન વિધેયક 2083માંથી વિચાર ગરિયોસ ભન્ને પ્રસ્તાવ પ્રસ્તુત ગર્દછુ. ધન્યવાદ.
2: માન્ય સદસ્યો, અબ સુરક્ષિત માતૃત્વ તથા પ્રજનન સ્વાસ્થ્ય અધિકાર પહેલો સંશોધન વિધેયક 2083માં વિચાર ગરીશ ભન્ને પ્રસ્તાવમાં અર્થાત વિધેયકમાંથી સામાન્ય છલફલ પ્રારંભ હોય. આ છલફલમાં વિધેયક સૈદ્ધાંતિક પક્ષમાં માત્ર છલફલ હોને બેહોરા અનુરોધ ગર્દછુ. માન્ય સદસ્યો, ઉક્ત છલફલમાં ભાગ લેવા ચાહનુને માન્ય સદસ્યોએ આપનો નામ સભામુખ ડાયસંગે બસેકા કર્મચારીઓને 3 મિનિટ ભીતર લિખિત રૂપમાં વા પ્રવિધિકો માધ્યમબાટ ઉપલબ્ધ કરાઈદિન અનુરોધ ગર્દછુ. છલફલમાં ભાગ લેવા ચાહનુને પ્રત્યેક માન્ય સદસ્યલાઈ 3 મિનિટનો સમય નિર્ધારણ કરીએકો છે.